This is KZMP 104.9 FM Fanesha Radio પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ સાથ સંગાત અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. દર રવિવારની બપોરે જી બિલકુલ 12 થી 1 વાગ્યાની વચ્ચે તમારો સાથ મારો સંગાત ઈશ્વરના આશીર્વાદ સાથે હોય છે અહીંયા 1 વાગ્યા સુધી 104.9 FM ફનેશા રેડિયો. તહેવારની વાતો, સંસ્કૃતિની વાતો, રીતિરિવાજની વાતો અને ઘણી બધી અલગ અલગ વિવિધ વિષયો પર વાતો, સંસ્કૃતિ સાથે, સાહિત્ય સાથે, સંગીતનો હોય છે સમન્વય તમારી સાથે. આજે એક ખાસ વિષય છે, બિલકુલ તમને ખબર હશે પરંતુ તમે જાણતા પણ હશો કે તહેવારોની વાત હોય કે રીતિરિવાજની વાત, દરેક વખતે પ્રયાસ રહે છે કે તમારા માટે કંઈક નવીનતા લાવવું. તહેવારો તો દર વર્ષે આવશે, રીતિરિવાજની વાતો પણ દર વર્ષે આવશે, પરંતુ એમાં પણ કંઈક નવીનતા લાવવાનો એક નમ્ર પ્રયાસ દર રવિવારની બપોરે 104.9 FM.

खूब सुंदर आ स्तुति नु नाम छे निर्वाष्टकम। जी हाँ, चिदानंद रूपम शिवोहम शिवोहम। अने एनी साथे तमार बधानुं प्रेम भर्युं स्वागत आ कार्यक्रममां। जी बिल्कुल, श्रावण महिनानी पवित्र शुरुआत थई गई छे। पवित्र श्रावण महीनो ज्यां शिवनी भक्ति साथे घणा बधा तહેવારો, भक्ति अने एनी साथे साथे शिवनी आराधना, ए बन्नेनो समन्वय छे श्रावण महीनो। शिव आदि पण छे, शिव अनंत पण छे, शिव निराकार छे। ब्रह्मांडनो कहेवाय छे के लयનો ઉદ્ભવ પણ શિવથી જ થાય છે। અને આજે આ શ્રાવણ મહિનાના પહેલા રવિવારે પહેલો સોમવાર છે કાલે। જી બિલકુલ, તો થોડીક આપણે શ્રાવણ મહિનાની વાતો કરીશું અને શિવજી સાથે સંકળાયેલી ઘણી બધી વાતો। કોઈ પણ આપણે જ્યારે તહેવારોની વાત કરતા હોઈએ છીએ, દેવી દેવતાઓની, ઈશ્વરની વગેરે વગેરે, એવું એક વસ્તુ નથી હોતી કે તમે ચલો શ્રાવણ મહિનામાં આમ થાય છે ને આપણે પતી ગયો। ઘણી બધી વસ્તુ હોય છે જેમ આપણે કહેવાય ને, અલગ અલગ પળ નીકળતા જાય કોઈ પણ તહેવારોના, કોઈ પણ સંસ્કૃતિના। અને મારું કામ એ છે અલગ અલગ પળ કાઢવાનું, પળ એટલે કે લેયર્સ, અલગ અલગ પળ કાઢવાનું। અને ઘણી બધી એવી વસ્તુઓ કે જે કદાચ આપણે કદાચ કોઈ જ વિચારી ન હોય કે હવે આવું શેના માટે હોય, તો બસ એવા બધા જ સવાલો, એવી જ બધી વસ્તુઓ, એવા જ બધા વિષયો હું તમારા માટે લાવતી હોઉં છું ઓન 104.9 FM ફનેશિયા રેડિયો દર રવિવારની બપોરે। તો શ્રાવણ મહિનામાં પહેલો મારો સવાલ છે, કદાચ અહીંયાના મંદિરોમાં નહીં પરંતુ તમે જો ઇન્ડિયામાં, અહીંયા મેં ઓછું જોયું છે, ટુ બી ઓનેસ્ટ, મેં એટલા બધા અહીંયા જે શિવજીના મંદિરો, કારણ કે એવું ખાસ શિવજીનું અલગ મંદિર નથી હોતું, રાઈટ? તમે આપણી જગ્યાના અભાવે કહો કે ગમે તે રીતે કહો, આપણે હંમેશા ઘણા બધા દેવી દેવતાઓને સાથે જોતા હોઈએ છીએ। તો ઇન્ડિયામાં તમે કોઈપણ શિવાલયમાં જતા હો છો, તો મારો પહેલો સવાલ છે કે શિવાલયમાં મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર તમે જ્યારે એન્ટ્રી કરો છો એમના ગર્ભગૃહમાં, ત્યાં થોડીક મૂર્તિઓ હોય છે અને થોડાક ઓફકોર્સ એમના પ્રતીક પણ હોય છે, એમના જે વાહનો હોય છે। તો તમારે આજે મને કહેવાનું છે, યાદ કરીને પહેલાં તો, કે ઇન્ડિયામાં તમે કયા શિવાલયમાં જતા હતા અને તમે શિવના પ્રવેશ દ્વાર ઉપર, તમે ગર્ભગૃહમાં જાઓ અંદર, એના પહેલાં એવી કઈ વસ્તુ હતી, એવા કયા પ્રતીકો હતા, એવા કઈ મૂર્તિઓ હતી કે તમે જોઈ છે, જે પણ તમે જોયું હોય તમારા જે પણ યાદશક્તિમાં હોય। 972-235-5555 કાર્યક્રમનું નામ સાથ સંગાથ।

0: સવાલ છે મારું કે શિવાલયમાં અંદર જતા તમે કઈ કઈ વસ્તુઓ જોઈ છે? ફનીશા, યોર લાઈવ ઓન એર.
1: હા, હું જ્યોતિબેન બોલું. જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ જ્યોતિબેન, તમે ઓન એર છો, બોલો, શું છે તમારો જવાબ?
1: નંદી. નંદી,
0: નંદી ને તમે જોયા છે? અને તમે કયા ઇન્ડિયામાં, તમે ક્યાંથી છો?
1: વલસાડ.
0: વલસાડ છે?
1: સુરત.
0: સુરત, વલસાડથી. અને તમે શિવાલય જોયું? ઓફકોર્સ, તમારા ઘરની આજુબાજુ ઘણા બધા શિવાલયો.
1: નજીકમાં જ છે મહાદેવનું મંદિર. અચ્છા, સ્વયંભૂ.
0: અરે વાહ, વેરી ગુડ, વેરી ગુડ. તો થેન્ક યુ સો મચ જ્યોતિબેન. તમે પણ જે પણ શિવાલય તમને યાદ હોય, તો નંદી તો ઓફકોર્સ, નંદી એમનું વાહન છે તો તમે જોયું જ હશે. એ સિવાય તમે શિવાલયમાં કઈ કઈ વસ્તુ એમના મુખ્ય પ્રવેશદ્વાર પર જોઈ છે?

0: શિવાલયની વાત કરી રહી છું. શિવાલયના મુખ્ય દ્વાર પર ફનેશા રેડિયો, યુ આર લાઈવ ઓન એર એન્ડ આઈ થિંક આઈ લોસ એટ લાઈન. તમે ફરીથી પ્રયત્ન કરી શકો છો. ઘણી બધી વખત એવું બનતું હોય છે, કેટલા બધા કોલ્સ હોય છે અને ગીત જસ્ટ મેં ચાલુ કર્યું હોય ત્યારે મને એમ થાય કે ગીત ઇન્ટરપ્ટ કરવાનો પણ મને નથી ગમતું, જેથી કરીને તમને સંગીતનો પણ લાવો મળે. રાઈટ, સંગીતનો પણ લાવો છે આ કાર્યક્રમ. ફક્ત આપણી સાહિત્યની કે આપણી સંસ્કૃતિની કે રીતિ રિવાજની વાતો નથી હોતી. 972-235-5555 નંદી તો હોય જ છે. ઓફકોર્સ નંદીને તમે હંમેશા કોઈ પણ શિવાલયમાં, ઇનફેક્ટ અહીંયા પણ તમે જે પણ મંદિરોમાં જતા હશો, શિવજીની સામે તમે નંદીને જોયા જ હશે. પરંતુ હું વાત એ રીતે કરી રહી છું કે બીજા ઘણા પ્રતીકો છે, મૂર્તિઓ પણ બીજી બે કે ત્રણ છે જે હું તમારી પાસેથી જાણવા માંગીશ અને બીજા પ્રતીક હોય છે. ફનેશા રેડિયો, યુ આર લાઈવ ઓન એર. હેલો.
1: નંદી હોય છે અને પછી એની આગળ કાચબો હોય છે.
0: નંદી હોય છે અને કાચબો હોય છે. જી બિલકુલ, કાચબો પણ હોય છે અને નંદી પણ હોય છે. થેન્ક યુ સો મચ ફનેશા, યુ આર લાઈવ ઓન એર. હેલો.
2: હા નીલમબેન.
0: યસ સર, યુ આર ઓન એર.
2: યસ, તો બીજી મૂર્તિમાં હોય છે ગણપતિ દાદાની મૂર્તિ હોય છે અને બીજી બાજુ હોય છે
0: હનુમાન દાદા. તમે કયા મંદિરમાં જતા હતા ઇન્ડિયામાં?
2: હું કર્ણ મુક્તેશ્વર મહાદેવ હતું, એક અમદાવાદમાં છે.
0: અમદાવાદમાં? ઓકે ઓકે. અને ત્યાં તમે જયારે પણ તમને સમય મળે તમે જોયું હશે શિવાલય એવી રીતે, રાઈટ, દર્શન કરવા માટે.
2: રાઈટ,
0: થેન્ક યુ સો મચ. તમારું નામ શું સર?
2: નીલાંગ.
0: નીલાંગ ભાઈ, થેન્ક યુ.

દિવાળીબેન ભીલનો અવાજ હતો. જે બિલકુલ દિવાળીબેન ભીલ, પદ્મશ્રી કહેવાય એમને, દિવાળીબેન ભીલ. જે વર્ષો પહેલાં કદાચ મને યાદ નથી કે હું મેં એમને કોઈ દિવસ પ્રત્યક્ષ જોયા હોય, કદાચ હું મોટી થઈ ત્યાં સુધી એ આ દુનિયામાંથી પણ એમની વિદાય થઈ ચૂકી હતી. એટલે સુગમ સંગીતના એમના ક્ષેત્રમાં એમનું ઘણું મોટું નામ છે. સુગમ સંગીત કહેવાય કે લોકગીત, સુગમ સંગીત કરતાં પણ લોકગીત કહીશ અને વધારે. સંગીતના બે પ્રકારો, સુગમ સંગીત અને ખાસ કરીને ગુજરાતીમાં સુગમ સંગીત વધારે બોલાય કે જે સરળ ભાષામાં તમે ગાઈ શકતા હો અને લોકોને તમે તમારી શૈલીમાં સમજાવી શકતા હો, તો લોકગીત પણ કદાચ એમાં જ આવી જાય. અને આજે કાર્યક્રમમાં હું સુગમ સંગીતની વ્યાખ્યા નથી કહી રહી, કાર્યક્રમમાં વાત ચાલી રહી છે શિવાલયની. જી હા, જ્યાં આગળ તમે દર્શન કરતા હો છો. અને મેં કહ્યું તેમ અહીંયા કદાચ જગ્યાના અભાવે, અને આપણે એટલા નસીબદાર છીએ કે આપણી પાસે અહીંયા એટલી તક છે કે આપણે મંદિરોમાં જઈ શકીએ છીએ. અને ઘણી બધી વસ્તુ આપણે ઓફકોર્સ ઇન્ડિયા જેવી નથી હોતી, પરંતુ છતાં પણ ઘણો ઘણો નજીક હોય છે, ઘણો પ્રયત્ન થતો હોય છે. અને કદાચ હું ઓન દેટ નોટ હું એમ કહેવા માંગીશ કે ઇન્ડિયામાં કદાચ આપણે જે નથી કરી પૂજા વિધિસર, એ અહીંયા કરવાનો પણ તક મળે છે, તો એ પણ આપણા માટે ઘણી સદભાગ્યની વાત છે. પણ એનીવે, તો વાત છે કે શિવાલયમાં કઈ કઈ તમે પ્રતીકો જોયા છે, કઈ કઈ મૂર્તિઓ જોઈ છે? તો અત્યાર સુધી મારી પાસે હનુમાનજી, હનુમાન દાદા, ગણપતિ બાપાની મૂર્તિનું આવ્યું, નંદી આવ્યા, કચ્છ કાજબો, એ સિવાય હજી એક મૂર્તિ છે. ઓફકોર્સ પાર્વતીજી તો હોય જ છે, પાર્વતીજીની મૂર્તિ એ સિવાય, પરંતુ શિવાલયમાં એક મૂર્તિ હજી હોય છે, તો એ તમારે કહેવાની છે કે કઈ હોય છે. અને મેં કહ્યું તેમ તમે કદાચ દરેક શિવાલયમાં નહીં પણ જોયું હોય, પરંતુ જે મુખ્ય મુખ્ય મોટા મોટા શિવાલયો હોય છે શિવજીના મંદિરો, એમાં હંમેશા આ મૂર્તિ હોય જ છે. પાર્વતીજીની વાત નથી, ગણેશની મૂર્તિની વાત નથી, કે નથી આપણે હનુમાન દાદાની વાત છે. આ એક એવી મૂર્તિ છે કે જે હંમેશા મોટા મંદિરોમાં હોય જ છે. અને એ કઈ મૂર્તિ છે એ કહેવાનું છે તમારે. 972-235-5555 કાર્યક્રમનું નામ સાથસંગાત, તમારી સાથી સંગાતી નીલમ દવેની સાથે.

0: सवाल पूछी रही छू कि कई कई मूर्ति ओपन एशिया यू लाइव ऑन एर।
1: हेलो, काल भैरव ની મૂર્તિ।
0: કાળ ભૈરવ ની મૂર્તિ અને તમારું નામ શું છે?
1: એકતા।
0: એકતા બેન, થેન્ક યુ સો મચ ફોર એશિયા, યુ આર લાઈવ ઓન એર।
2: હાય ભૂપેન।
0: યસ યુ આર ઓન એર સર।
2: કાર્તિકેય।
0: કોની?
2: હેલો।
0: યસ સર, યુ આર ઓન એર। મને તમારો અવાજ બરાબર સંભળાયો। કાર્તિકેય, આઈ થિંક યુ માઈટ હેવ ટુ ટ્રાય અગેન ફોર એશિયા, યુ આર લાઈવ ઓન એર। જી રેડિયાનો અવાજ તમારો ધીમો નહીં હોય તો હું નહીં ક્લિયરલી તમને ઓન એર લઈ શકું। ફનેશા, યુ આર લાઈવ ઓન એર।
3: હેલો।
0: યસ જી, બોલો, તમારો શું જવાબ છે?
3: બબરીક બડિયાદેવ।
0: ખૂબ બડિયાદેવ, ઓકે, એન્ડ આઈ લવ ધેટ લાઈન। ફનેશા, યુ આર લાઈવ ઓન એર।
4: હેલો, ઇઝ નંદિની?
0: નંદી તો હોય જ છે, બિલકુલ નંદિની મૂર્તિ પણ હોય। ફનેશા, તમારો જવાબ પ્લીઝ।
4: ઓકે,
0: રેડિયાનો અવાજ પ્લીઝ ધીમો। નવગ્રહ ની મૂર્તિ હોય છે શિવાલયમાં। સો નવગ્રહ, કાર્તિકેય, નંદી અને બળિયા ભગવાન ની પણ મને નામ આવ્યું છે, એમની સાથે સાથે નામ આવ્યું એક બીજું પણ, કાળ ભૈરવનું। હું યાદ કરતી હતી કોનું નામ આવ્યું હતું, કાળ ભૈરવનું યાદ આવ્યું હતું જી, બિલકુલ। સો કાળ ભૈરવની મૂર્તિનું પણ કઈ કઈ મૂર્તિઓ હોય છે, કયા કયા પ્રતીકો હોય છે અને શા માટે હોય છે એની પણ આપણે વાત કરીશું, પરંતુ કમર્શિયલ બ્રેક થશે આ ગીત બાદ અને ત્યારબાદ ઘણા બધા તમારા કોલ્સ, ઘણો બધો તમારો સાથ સંગાત ઓન 104.9 FM।

0: Tanishq, no two diamonds are exactly alike. They're beautifully rare, just like the woman who wears them. That's why this is the perfect time to find yours at the Tanishq Festival of Diamonds, with up to 25% off on diamond value and making charges, plus zero deduction on your old gold exchange above 18 carat. Visit Tanishq Dallas at 2809 Preston Road, number 1200, Frisco, 75034 today. Tanishq, a Tata product. Terms and conditions apply.
1: Are you looking for a smarter approach to reducing taxes while building and preserving wealth? My Time Equity, a registered investment advisory firm led by CPA Sudhir Pai, offers active portfolio management, structured notes, tax and financial planning, real estate strategies, AI and late stage pre-IPO opportunities, and other alternative investments. Learn how a personalized strategy can help you pursue your financial goals. Visit mytimeequity.com or call 972-330-2771.
2: My Time Equity is a fee-based registered investment advisory firm. This advertisement is for informational purposes only and does not constitute investment, legal or tax advice. Investing involves risk, including the possible loss of principal.
3: Hello, Weekend Lunch Emergency Helpline. How may I help you?
4: Hello, mere relatives aa rahe hain. Everyone's asking lunch mein kya hai?
3: Fikar not. We have the perfect solution.
5: The Flavor Lounge in Frisco brings you its all-new weekend lunch buffet. From flavorful Indian favorites to live counters and chef special, 25-plus dishes, welcome drink, chaat, appetizers, main course and dessert. Saturday to Sunday, 12 p.m. to 3 p.m. This weekend, let the Flavor Lounge do the cooking.
6: अरे अरे अरे, डेलस के आसमान में इतने सारे तारा नहीं. बिजनेस ओनर्स के लिए तो सिर्फ एक ही तारा काफी है. तारा कमर्शियल एनर्जी 2002 से टेक्सस के हजारों बिजनेसेस का ट्रस्टेड एनर्जी पार्टनर. होटल्स, गैस स्टेशंस, वेयरहाउसेस, मेडिकल फैसिलिटीज, रिटेल स्टोर्स और ऑफिस बिल्डिंग्स, कॉम्पिटिटिव प्राइसिंग, पर्सनलाइज्ड एनर्जी सॉल्यूशंस और एक्सेप्शनल कस्टमर सर्विस. तारा कमर्शियल एनर्जी, पावरिंग टेक्सस बिजनेसेस फॉर ओवर टू डेकेड्स. कॉल 844-428-2808 और विजिट taraenergy.com टुडे. तारा कमर्शियल एनर्जी, जो आपके बिजनेस को रोशन रखे.
7: Same order again? Same pizza? Same taste? Same story? Time to upgrade your cravings, Dallas. Because Fun Pizza Kitchen just dropped a bold new Mexican-inspired menu. And trust us, this is not your regular slice. Fiesta Veggie, Pollo Loco, Senor Cameron, Mucho Macho Pork. Different names, crazy flavors. Once you try these, your old order might just get ghosted. Fun Pizza Kitchen. New flavors, new obsession.
8: शादी ब्याह का कोई मौका हो या कोई त्योहार, खूबसूरत लिबास खुशियों को दुगना कर देता है.
9: हर खुशी में आपके साथ मान्यवर मोहे, ट्रेडिशनल सेलिब्रेशन वेयर फॉर मेन, वुमेन एंड चिल्ड्रन, क्राफ्टेड विद एक्सक्विजिट ब्लेंडेड फैब्रिक्स. मान्यवर मोहे, लोकेटेड ऑन रीजेंट बुलेवार्ड ऑफ 635 ईस्ट इन इरविंग.
10: आई एम राहत फतेह अली खान एंड यू आर लिसनिंग रेडियो फन एशिया.
11: फनीशा रेडियो पर एक बार फरीथी तमारू प्रेम भरू स्वागत. नया कार्यक्रम तमारी सेवा मां दर रविवार नी बपोरे. કાર્યક્રમમાં તમારો સાથ સંગાત બિલકુલ રહેશે, પરંતુ એક વખત તમે આભાર માની લઈએ માય ટાઈમ ઇક્વિટીનો 9469702-1272, જે બિલકુલ mytimeequity.com ઇઝ અ વેબસાઇટ. તમે જઈ શકો છો. વેબસાઇટમાં રિયલ એસ્ટેટ ઓપોર્ચ્યુનિટીઝ હોય કે ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટની વાત હોય, એક જ નામ એન્ડ દેટ ઇઝ mytimeequity.com. અને ફરીથી એક વખત નંબર 4697021272. કાર્યક્રમમાં હંમેશા આપણે અલગ અલગ વિષયો પર વાત કરતા હોઈએ છીએ. ગુજરાતી રીતિરિવાજોની વાત નથી હોતી, પરંતુ દરેક રીતિરિવાજની વાત હોય છે. ફક્ત આપણા ધર્મની વાત નથી હોતી. પ્રયત્ન રહે છે કે દરેક અલગ અલગ વિષયો પર દુનિયામાં બનતી ઘણી બધી ઘટનાઓની વાત હોય. ઓન 104.9 FM ફન એશિયા રેડિયો. કમ્યુનિટી આઉટરીચનો એક કાર્યક્રમ હોય છે તમારા માટે, જે હું પ્રસ્તુત કરું છું દર શનિવારની બપોરે 2-3 વચ્ચે, જ્યાં આગળ આપણા શહેરમાં થતા ઘણા બધા નોન પ્રોફિટ ઇવેન્ટ્સ, સોશિયલ ઇવેન્ટ્સની માહિતી તમને આપતી હોઉં છું. એના પ્રતિનિધિ પણ અમારી સાથે હોય છે ઓનેર, પરંતુ ઘણી બધી વખત અપવાદરૂપે હું એને ગુજરાતી કાર્યક્રમમાં પણ એની વાત કરતી હોઉં છું. તો હાલ અમારી સાથે જોડાયેલ છે વૈષ્ણવ સંઘ ઓફ ડાલસના, જે બિલકુલ એને એમની સાથે આપણે વાત કરીશું એમના આગામી કાર્યક્રમની. જય શ્રી બેન, જય શ્રી કૃષ્ણ. યુ આર લાઈવ ઓન એર.
12: જય શ્રી કૃષ્ણ નીલમબેન,
11: થેન્ક યુ ફોર કમિંગ ઓન એર. તો જય શ્રી બેન, કહો શું થઈ રહ્યું છે વૈષ્ણવ સંઘ ઓફ ડાલસમાં?
12: બસ નીલમબેન, સૌથી પહેલા આપનો, વૈશાલીબેન, સેમભાઈ, મહેશભાઈ અને સમગ્ર ફન એશિયા ટીમનો ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા કમ્યુનિટી આઉટરીચમાં તમે ઇન્વાઇટ કર્યા. પણ અમારા પ્રોગ્રામનો થોડો વિસ્તાર કરતા ડલાસ વિસ્તારના તમામ વલ્લભી વૈષ્ણવો માટે એક ખૂબ જ આનંદના સમાચાર છે. સૌ વૈષ્ણવ અને જય શ્રી કૃષ્ણ અને વધાઈ. મને ખૂબ જ ગર્વ અને હર્ષ સાથે જણાવતા આનંદ થાય છે કે વૈષ્ણવ સંઘ ઓફ ડાલસ દ્વારા એક અલૌકિક પુષ્ટિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નીલમબેન, આ મહોત્સવનું નામ છે શ્રી યમુનાજી ગુણગાન અને યમુનાજી લોટીજી ઉત્સવ. એમાં આપણા સૌના ગુરુ વૈષ્ણવાચાર્ય ડોક્ટર શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી કડી અમદાવાદના એમના વચનામૃત અને લાભનો સૌને વૈષ્ણવને લાભ મળશે અને સાનિધ્યનો પણ લાભ મળશે.
11: બિલકુલ બિલકુલ.
12: તો આ કાર્યક્રમ છે આપણો અલૌકિક ઉત્સવ. એનો શરૂઆત 26 ઓગસ્ટ બુધવારથી ચાલુ થશે અને અનોખી ભજન સંધ્યા થશે આપણે બુધવારે. પછી આપણો મહોત્સવ ચાલુ થશે 27, 28 અને 29 ઓગસ્ટ યમુનાજી મહોત્સવ. તો વૈષ્ણવોને મેરિડિયન વેન્યુ 351 સાઉથ વિન્ડ લેન ફેરવ્યુ ટેક્સાસ ખાતે પધારવા હું ભાવભીનું આમંત્રણ આપું છું. આ 3 દિવસના ભક્તિસભર ઉત્સવમાં વચનામૃત જયજયશ્રીનું, યમુનાજી લોટીજી પૂજન, નંદોત્સવ, રાસોત્સવ, હિંડોળા મનોરથ તથા કલ્ચરલ પ્રોગ્રામ જેવા વિવિધ મનોહર કાર્યક્રમો છે અને ખૂબ જ આનંદ આવશે વૈષ્ણવોને. તેમજ અમે વૈષ્ણવ સંઘ ઓફ ડલાસ તરફથી મહાપ્રસાદની પણ વ્યવસ્થા હશે.
11: બિલકુલ, ખૂબ જ સુંદર કાર્યક્રમ આવી રહ્યો છે જયશ્રીબેન. એક વખત ફરીથી વૈષ્ણવ સંઘ ઓફ ડાયલસના પ્રતિનિધિ જયશ્રીબેન સાથે આપણે વાત કરી રહ્યા છીએ. 26, 27 અને 28 ઓગસ્ટે તમે આ ખૂબ સુંદર એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન છે અને દરેક વૈષ્ણવોને આમંત્રિત કરવામાં આવે છે, જ્યાં આગળ તમે જઈ શકો છો ફેરવ્યુ ટેક્સાસમાં અને શ્રી યમુનાજી ગુણગાન મહોત્સવ. અને જેમ જયશ્રીબેને કહ્યું તેમ ફક્ત શ્રી યમુનાજી ગુણગાન મહોત્સવ નહીં, પરંતુ ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો છે, ઘણા બધા મનોરથ છે જેના તમે દર્શનનો લાભ લઈ શકો છો. જયશ્રીબેન, કોઈ વેબસાઇટ કે કોઈ ફોન નંબર તમે આપવા ઈચ્છો?
12: હા, શ્યોર શ્યોર. સર્વ વૈષ્ણવ ભાઈ બહેનો, તમે વધુ માહિતી માટે શૈલેષભાઈ શાહ @214-929-6247 અથવા સેજલભાઈ જોશી 469-931-5522 એમનો સંપર્ક સાધી શકો છો. અને નીલમબેન, ફરીથી વધાઈ એકવાર, ખૂબ ખૂબ આભાર નીલમબેન.
11: બિલકુલ બિલકુલ.
12: અને વૈષ્ણવ સંઘ ઓફ ડાલસ નું ફેસબુક પેજ ઉપર પણ વિઝિટ કરી શકો છો.
11: જયશ્રીબેન, તમને, તમારા દરેક કમિટી મેમ્બર્સ ને, દરેક વોલન્ટિયર સ્વયંસેવકોને આ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ સુંદર તમે મહેનત કરી રહ્યા છો, અથાગ પ્રયાસ કરી રહ્યા છો આ કાર્યક્રમ માટે, તો તમને ઘણી બધી શુભેચ્છાઓ આ કાર્યક્રમ માટે.
12: થેન્ક યુ નીલમબેન,
11: થેન્ક યુ સો મચ,
12: ખૂબ ખૂબ આભાર.
11: જય શ્રી કૃષ્ણ.

અધીરોને વ્યાકુળ થઈને પામે નહીં રે જીવતું કસોતું. કેટલી સુંદર વાત છે ને, કે ઈશ્વર પર શ્રદ્ધા પણ રાખો અને અધીરતા ના રાખો. પણ જો અધીરતા ન રાખીએ, વ્યાકુળતા ના રાખીએ, તો સંતની કક્ષા પર પહોંચી જઈએ. અને મારા જેવા લોકો તો કહેશે કે ભાઈ અધીરતા ન હોય તો પછી વાત શું, પર્સનાલિટીમાં જ અધીરાઈ હોય. એની અધીરાઈ અને શ્રદ્ધા, અને એટલા માટે તમે ઘણી બધી વાર શ્રદ્ધા સબૂરીનો જ વાત સાંભળી હશે, રાઈટ? કાર્યક્રમનું નામ સાત સંગાત. એકવાર ફરીથી પ્રેમ ભર્યું સ્વાગત. આ કાર્યક્રમમાં દર રવિવારની બપોરની જેમ હું છું તમારી સાથે એક વાગ્યા સુધી. શિવાલયની વાત કરી રહી છું. હમણાં તમે રેડિયો ટ્યુન ઇન કર્યું હોય તો કયા કયા પ્રતીકો અને કયા કયા વાહનો કે મૂર્તિઓ તમે શિવાલય આગળ જોઈ છે? અમારા શ્રોતાઓ અમને ઘણા બધા સુંદર જવાબ આપ્યા. એને બળિયાદેવની કહી વાત, હનુમાનજીની, ગણેશજીની મૂર્તિ હોય છે, એની સાથે સાથે કાચબાનું પ્રતિક હોય છે, નંદી પણ હોય છે, અને અમારા એક શ્રોતાબહેને મને કહ્યું કાળભૈરવ પણ હોય છે. તો બિલકુલ આ બધા જ પ્રતિકો હોય છે. અને હવે કાળભૈરવ અને વીરભદ્ર માટે હું કંઈક વાત કરવા માંગીશ, પરંતુ આ ગીત બાદ 104.9 FM.

ખૂબ જ સુંદર મધુર આજે ગરબો તમે સાંભળ્યો, ચાંદલિયો ઉગ્યો રે. જે બિલકુલ નાડી દોષ એક ફિલ્મ છે, સુંદર ફિલ્મ, સુંદર ગીત, અને ઘણો પ્રિય છે મને પણ આ ગરબો. હજી મને એવી તક નથી મળી કે હું ક્યાંય મારા ઘર સિવાય બહાર ગાઈ શકું. હું ગરબા અને નવરાત્રિમાં હું ઘણા બધા ગીતો ગાતી હતી, પરંતુ આ ગીત કે આ ગરબો ગાવાની મને હજી તક નથી મળી. તો બિલકુલ એવી તકની હું શોધમાં છું, પરંતુ આજે તકોની વાત નથી ચાલતી, આજે વાત ચાલી રહી છે શિવાલયની. જી હા, શિવાલયમાં મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર કીર્તિમુખ, એટલે તમે ઘણી વખત મોટા પ્રવેશ દ્વાર કે મોટા મંદિરોની વાત કરું છું ઇન્ડિયામાં, જો તમને યાદ હોય તો એમના પ્રવેશ દ્વાર એટલે કે ગર્ભગૃહની બહાર જ બે રક્ષકો હોય છે. દ્વારપાળ જેને આપણે કહીએ ને તે રીતે એમના જે રક્ષક હોય છે એને કીર્તિમુખ કહેવાય છે. કાળભૈરવનું પણ સ્થાન હોય છે, પરંતુ એ સ્થાન થોડું અલગ હોય છે. તો કાળભૈરવ એ રક્ષક કહેવાય છે આખા મંદિરના. કાશી વિશ્વનાથમાં કાળભૈરવનું જે સ્થાન છે, જે મૂર્તિ છે, થોડી મંદિરથી બહાર છે, થોડું દૂર છે, કારણ કે એવું કહેવાય છે કે આખા કાશીના એ રક્ષક છે. તો એ કાળભૈરવ છે. વીરભદ્ર કરીને પણ છે એક મૂર્તિ હોય છે ઘણા બધા મંદિરોમાં. તો વીરભદ્ર પણ શિવજીનું એક રૌદ્ર સ્વરૂપ છે, અને એ પણ એમના દ્વારપાળ કે એમના રક્ષક તરીકે એની મૂર્તિ હોય છે. સો કાળભૈરવની પણ હોઈ શકે, વીરભદ્રની પણ હોઈ શકે, એમના જે દ્વારપાળ છે જે બહાર બે ઊભા હોય. તમને ઘણી બધી વખત કદાચ મોટા મંદિરોમાં ખાસ કરીને તમે એમના હાથમાં ગદા અને ત્રિશૂળ લઈને ઊભા હોય છે, તો એ જે નામ છે એ છે કીર્તિમુખ. નંદી હોય છે, ઓફકોર્સ નંદી તો એમનું વાહન છે તો હોય જ છે, અને કાચબો પણ હોય છે. તો હવે મારી પાસે થોડીક મિનિટો હજી છે, તો મને એમ થાય છે કે ચલો છેલ્લો સવાલ હું તમને પૂછી જાઉં. ગણેશજી, હનુમાનજી આ બધા તો હોય જ, કારણ કે એમને આખું એ કહેવાય ને કે દરેક મંદિરમાં હનુમાનજીનું પણ એક વીર તરીકે, વીરતાનું સાહસને પ્રતીક તરીકે ગર્ભગૃહની બહાર એમની મૂર્તિ હોય છે. ગણેશજી વિઘ્નના નાશ કરતા, પાર્વતીજી જે એમના પત્ની અર્ધાંગીની હોય છે એમની પણ મૂર્તિ હોય છે. તો નંદી એમનું વાહન છે, પણ કાચબાનું જે પ્રતીક છે એ કેમ હોય છે એ હું તમને પૂછીશ. 9722355555 તમારે મને કહેવાનું છે કે નંદી તો એમનું વાહન છે, પરંતુ કાચબાને ઘણી બધી વખત કેમ શિવાલયમાં રાખવામાં આવે છે, શું કહેવા માંગે છે એનાથી. કાર્યક્રમનું નામ સાત સંઘાત.

ફરીથી મારો સવાલ રિપીટ કરું છું કે કાચબો જે છે, કાચબાનું પ્રતીક મંદિરોમાં તમને જોવા મળે છે, શિવાલયમાં ખાસ કરીને, તો એ શું દર્શાવે છે? શું હોઈ શકે એનો અર્થ? કોઈ પણ આપણા ધર્મમાં જે વાહનો છે, જે પ્રતીકો છે દરેક મંદિરમાં, એની પાછળ કંઈક તાત્પર્ય હોય છે. એવું નથી કે વન ફાઇન ડે મોર્નિંગ સવારના ઉઠીને ઋષિમુનિએ કીધું કે ચાલો કોઈ મળ્યું નથી કાચબો મૂકી દો. એવું નથી હોતું. એમના દરેક કાર્ય પાછળ, એમની દરેકે દરેક, આપણા જે શ્લોક બોલીએ છીએ કે મંદિરોમાં જઈએ છીએ, દરેક કાર્ય પાછળ, આપણા દરેક કર્મકાંડ પાછળ, દરેક રીતિ પાછળ, દરેક રિવાજ પાછળ એક કારણ છે. તો કાચબા પાછળ પણ કંઈ કારણ હશે, કંઈક તો એમણે વિચાર્યું હશે.

0: શ્યામ આવીને મારી મટુકી ફોડે. શ્યામને આવની વાર છે જન્માષ્ટમીમાં. અત્યારે તો શ્રાવણ મહિનાની જસ્ટ શરૂઆત થઈ છે. જન્માષ્ટમી પણ આવશે, રક્ષાબંધન પણ આવશે, ઘણા બધા તહેવારો હોય છે શ્રાવણ મહિનામાં. અને હું પૂછી રહી છું કાચબાનું પ્રતિક ફનેશ આયો લાઈવ ઓન એર.
1: કાચબાને ઇન્દ્રિયોના સંયમના પ્રતિક તરીકે નિરૂપવામાં આવેલો છે.
0: કાચબા ઇન્દ્રિયોના, જી બિલકુલ બિલકુલ, થેન્ક યુ સો મચ. તો કાચબો માટે તમે શું માનો છો કે કાચબાનું ઇન્દ્રિયો સિવાય બીજું શું કારણ હોઈ શકે? 972-235-5555.

ગમર ગમર મારા વલોણા ગાજેજી, બિલકુલ કાર્યક્રમમાં તમે સાંભળ્યું આ ખૂબ જ સુંદર ગીત, લોકગીતને ફ્યુઝન સંગીત સાથે. અને કાર્યક્રમમાં એ જ પ્રયાસ રહે છે કે તમારી સાથે સંસ્કૃતિની જ પણ વાત કરું, સંગીતની પણ વાત કરું, અને સંગીત દરેક પ્રકારનું સંગીત તમે સાંભળી શકો. કારણ કે આજકાલ નવી નવી ફિલ્મો આવી રહી છે એટલે એના પણ તમને ગીતો સંભળાવવાનો પ્રયાસ રહે છે. એની સાથે સાથે આપણા લોકગીતો જે છે, આપણા જૂના પ્રાચીન ગીતો, એ પણ સંભળાવવાનો પ્રયત્ન રહે છે. તો સમન્વય એવો હોવો જોઈએ કે તમને ક્યારેય પણ એવું ન થાય કે ફક્ત જૂના ગીતો છે, કે કોઈને એવું પણ ન થાય કે ફક્ત ફિલ્મી ગીતો છે, રાઈટ? એનીવે, કાર્યક્રમમાં હું પૂછી રહી હતી કે કાચબાનું પ્રતીક શા માટે છે. કાર્યક્રમમાં સમય ઓછો છે તો હું જ તમને કહી દઉં કે કાચબો દીર્ઘાયુ. તમને ખબર છે કે કાચબો 100-200 વર્ષ આરામથી જીવી શકે. શિવજી જે છે, મહામૃત્યુંજય મંત્ર જે છે એ રોગ પ્રતિકારક તરીકે ગણાય છે, અને શિવજી આયુષ્યના વરદાન દેવાવાળા પણ દેવતા ગણાય છે, અને એટલા માટે સ્થિરતા અને દીર્ઘાયુ માટે કાચબાનું પ્રતીક છે. સાથે સાથે કાચબો જરૂર પડે પોતાની ઇન્દ્રિયો એટલે કે પોતાના અંગોને અંદર સંકેલી લે છે. તમે જોયું હશે કે કાચબાને જ્યારે ખતરો લાગે, કેમ લાગે કે આગળમાં મારી પાસે કોઈ કેવું રક્ષણ કરવાવાળું નથી, તો કાચબો પોતે જ પોતાના બધા જ હાથ પગ, પોતાની બધી જ ઇન્દ્રિયો પણ સંકેલીને અંદર એ ધૈર્યનું પ્રતીક થઈ શકે છે. તો શિવજી પણ આપણને એ જ શીખવાડવા માંગે છે. તો નંદી જેમ એક એવું પ્રતીક છે, નંદી કેટલા શક્તિશાળી છે. તમે વિચારો કે નંદી એટલે કે જે ગાયનું મોટું સ્વરૂપ, પરંતુ છતાં પણ એ કેટલા શાંતની મૂર્તિ લાગે શિવજીની સામે. તો શિવજી કદાચ તમને એ જ કહેવા માંગે છે કે તમે ગમે તેટલી તમારી પાસે શક્તિ હોય, ગમે તેટલું તમારી પાસે પૌરુષ હોય, ગમે તેટલું તમારી પાસે વીરતા હોય, પરંતુ જરૂર પડે તમારે સંયમ અને ધૈર્ય પણ રાખવું પડે. તો એટલા માટે તમે કાચબાની સાથે સાથે નંદીને પણ જોવો છો. પરંતુ નંદી તો હંમેશા હોય જ છે, અને ક્યારેક સમય મળશે તો એક સેગમેન્ટમાં કૈલાશ પર્વતની ઘણી બધી વાતો કરીશું. જી હા, કૈલાશ પર્વત આગળ પણ નંદીજીને જેવા એક પર્વત છે, નંદી પર્વત જેને કહેવાય છે. અને સમય મળશે કદાચ, પણ હું વિચારું છું કે શ્રાવણ મહિનામાં જ એકાદ વાર આપણે કરીશું વાત. બિલકુલ તમારા સાથ સંગાત સાથે આ કાર્યક્રમ દર રવિવારની બપોરે 1 વાગ્યા સુધી ઓન 104.9 FM. એકથી બે ભૂલતા નહીં, હું જ તમારી સાથે સંગાતી, પરંતુ હિન્દીમાં.